0: જી જી આરવા બેન આરવા કાકી ઓ મારી લુગાઈ
1: થારી સીડી બાંધુ થારી મરી ગયા તું ના માખા લુગાઈ ક્યો કયો
0: દેખ દેખ દેખ મને તુકો જીજી કયો તો તું બોલી ની અન પણ તુકો બેન કયો અન તબિન બોલી અન કાર મન તું કાકી કયો અર તબિન તું બોલી ને લુગાઈ કયો તો ક્યો તું સુણ્યો ક્યો વા
1: વારે તું લુગાઈ કઈ ના હું સુણ્યા કરું જીભ ની ખાઈ લેઉંગા થારી
0: છે ચાલ ચાલ ચાલ ચાલ અરે પોર્યા અરે ગાડી માસે રૂપિયા ના કોંડા દે ઉન્ના દે મત પકડા ઉનકા ના કલદાર ના દાર દાબી દે તો અને ના બાંડ્યા બેલ કી જરા છમટીક મોડ અને ઉના બિના પાઠક કી ગાડી જરા ગેર રે અને કલદાર ના દાચક
1: કેવ રે ભાઈ યા કઈ વાત આય ઈ રૂપિયા ના કા કેવ ઉડાઈ રાય
0: અરે વો પટેલ છે ની ગાડી માં ઓકા આણો લગાણો ઉનકા વાટા લુગાઈ લાવણો
1: તુમરા પટેલ કા પાસ માં કેતરા કલદાર છે કઈ આસામી અચ્છી છે
0: અરે કઈ વાત કરો ઉનકા યહાં એક એક ભૈંસી નાક પાછ બારા બારા હેલગા પાયડા ચલે ને મય માંગને દૂસરા ઘર જાવ
1: ક્યો ભાઈ તુમરો નામ કઈ છે
0: અરે મારો નામ ભુવાણ્યો છે
1: ભુવાણ્યા ભાઈ પટેલ કા યહાં મય દૂધ કી કઈ કમી તો ની હોયગી મખ
0: અરે મય કી વાત અરે મય કી કઈ વાત છે આમ એને એક તળાઈ ખોદાઈ દેવાય ને ઓકામાં સારો ભૈંસી નાકો દૂધ નાખી દેવાય ને એક ટાળ્યા બેલ કા ઓકા અંદર પટકી દેવાય ને બેલ કા અલ્યાંગસી વલ્યાંગસી ફેર્યા કરાય ને બેલ કા ફેરતા ફેરતા જબ ફૂલી જાય તો સમજનો કે માખણ આવી ગયો ને એક બેલદાર કા બોલાય ને ફેર ઉને માખણ કી દીવાલ ખડી કરનું અને ભાભી તમારો મન માખણ ખાણા કો હોય તો આસો કરજો દોય હાથ ના કે પાછો બાંધી લેજો ને જબાન કા આસી હેડી ને ચાય લેણું ખાઈ લેણું માખણ
1: તો ભવાન્યા ભાઈ તુમરા પટેલ કા યહાં રકમ ભાવ છે
0: અરે ભાભી કી બાત કઈ વાત છે નીંતા નીંતા યદી ખેત માં કદી બિચ્છો મિલી ગયો તો ઠીક છે આ નહીં તો આપણા પાંવ તો પોસાઈ રહ્યો
1: અચ્છા આસી વાત છે રકમ ના ઘર માં છે કે નહીં હૈ
0: રકમ આ રકમ વકમ કઈ ઘર માં ન રાખતા સબ બેંક કા નામ જમા કરાયેલ છે અરે ઓ પરિયા અરે સુણ તો ની સા અરે ઓના બિના પાઠા કી ગાડી કે ઘર રે અને ઓને કલદાર ના કે દચક અરે ઓના રૂપિયા ના કોણ ના દા મત પકડ મત પકડ અરે ઓના બાંડા બેલ કી જરા છમટીક મચક રે છમટીક મચક
1: હા તો ભાઈ હું પટેલ કા યહાં બઠણા કે તૈયાર છે
0: સહી માં તો ચાલ વો પટેલ વા ગાડી જોણે ખડેલ છે પાઠ છે તુમારો નાતરો લગે દેવાંગા ન તુમ ઘર માં રાજ કરજો અરે હમારો કઈ છે
1: હા તો ભાઈ ચલો હું રાજી છે નાતરો લગાવણો કો
0: રાજી છે વાહ વાહ ચલો ચલો ચલો અરે પટેલ ઓ પટેલ દેખ રે યા ભાઈ રાજી હોઈ ગઈ રે
2: હરવા યાર
0: તમારા ઘર બઢનક તૈયાર છે
2: ઓહો
0: વાહ મને કો ખૂબ ઝાંસા પટ્ટી દી
2: અચ્છા
0: હા અને વાહ સમજાય કે તુમારે આ ખૂબ રૂપિયો પૈસો છે
2: વાહ યાર તું તો બડો હોશિયાર છે રે
0: અરે ફેર આ વાત થોડી છે અરે ભાઈ ઓ ભાઈ
1: કઈ આય
0: અલ્યાંગ જાઈ પટેલ કા પાસ હા આસો
2: કહો થારું નામ કઈ છે
1: મારો નામ ફુંદા છે ફુંદા
2: અરવા આયન ફુંદા ના કી તરફ તું છે ઓ
1: તો સાહેબા મક કરણ ફૂલ લઈ દેવ ગા
2: અરે સાહેબ કરણ ફૂલ લાવાંગા
1: જુમકો લઈ દેવ ગા
2: હું તો કરન દ ભાઈ અરે તું સિંગાડો બજા યાર નાથરો લગા બજા સિંગાડો
0: હા એ લો યો બજાય હને આપ તું હને પડલેન હોઈ ગઈ
1: આવ
0: આ વાલ્યાંગ આઈ જા ઇનકા જોણા આઈ જા અરે યો આસો યો ને યો યો હોઈ ગયો નાત્ર
1: હા તો મખ તુમ કરણ ફૂલ ઝુમકો લાઈ દીજો
2: હા બસ આસો કઈ નહીં અબ થારો ઘરે જ હોઈ ગયો ને સબ તુકો લાઈ દેવાંગા
1: સાહેબા મ

ગ્રામ લક્ષ્મી કાર્યક્રમમાં અમારી સવે બહેનોનું સ્વાગત છે. કાર્યક્રમમાં આજ આપકા સાથ આપકે બહેન અંતિમબાલા. સ્વીકાર કરો મારી રામ રામ. બહેનોન, અભી કોઈ ઘામ જો પડી રોજ જેકાસી હમ સબ ઘબરાઈ રહ્યા છે. યો તાપ હમારા ખેત કી મિટ્ટી અનાજ કે સુખાડને કા લેણા બહુત મહત્વ રાખા છે. સાલભર કા ઉપયોગ કરેણ જો હમ અનાજ દાળના મસાલા ભરીને રાખાય ઉનકા એના ઘામમાં સુખાડને સે ઉ સાલભર સુરક્ષિત રહે છે. પણ ધૂપમાં સુકાડના કા સાથ સાથ બહેનોન, ભંડારિત અનાજ મસાલા નખ સુરક્ષિત રાખના કા લેણા આરું ભી બહુત સી બાતનો કો ધ્યાન રાખણું જરૂરી છે. શરૂઆત હોજ અનાજ કી નમી સી. ભંડારણ કા પહેલા અનાજમાં જ્યાદા નમી નહીં હોણું ચાહીજે. આ પુરાણા જો હમારા બુડાડા છે ઉનકી એક તકનીક છે કે અનાજ કા દાંત સે તોડીને દેખા તો કટ કી આવાજ આવજ નો આસાની સે તૂટી જાય. તો એકો મતલબ હોજ કે અમે હમ અનાજ કા ભંડારિત કરી શકાય. સાથ જહાં ભી હમ અનાજ કા ભરી રહ્યા વહાં સાફ સફાઈ રખણું ભી બહુ જરૂરી છે. કહી દરાર હોય છેદ હોય તો પહેલા બંધ કરી દેવા તાકી ચૂહા યા અન્ય કીટનાશી ભંડાર ગ્રહ કી સુરક્ષા હોઈ શક. દાળને કી બાત કરાવે તો લંબા સમય તક દાળને કા સુરક્ષિત રખણા કા લેણા ઉન પર હલકા હાથથી સરસો કા તેલ કો લેપ લગાઈના ધૂપમાં સુખાડી લેવા ન ફરી એખા ભંડારિત કરા. દાળ નખ ધૂપમાં ન, દાળ ન કે વાત તો હી ગઈ. ચાવલ ન કે વાત કરા તો ચાવલ નખ ધૂપમાં નહીં સુકાડનું ચાહીજે, ક્યુકે આશા કરનાસી ચાવલ ચટકી જાય નુનકા સ્વાદમાં ભી બદલાવ આવી જાય. ચાવલ કા ડિબ્બામાં તેજપત્તા રખીને ભી હમ ઉનકા કીટનાશી બચી શકાય. અગર અનાજ કો ભંડારણ બોરી ન કરી રહ્યા તો બોરી નખ સીધા જમીન ને દીવાર કી સાથમાં સટાઈને નહીં રાખા. જમીન પર લકડી કા પટિયા રખા ઓકા બાદ ઉપર બોરા રખા. બહેનોન, અમારા યહાં અનાજ ઉત્પાદન જેટલું જરૂરી છે ઓકાસી જ્યાદા આવશ્યક છે ઉના ખાદ્યાન્ન ખ ઉચિત તરીકાસી રખરખાવ. ક્યુંકિ અગર અમારા ઘરનામાં એ અનાજ ખરાબ હોજ તો કહીં ને કહીં ઓમાં અમારો જ નુકસાન છે. નગર બડા બડા ગોદામનામાં હોજ તો એકો પ્રભાવ પૂરા દેશવાસીના પર પડે જ. અનાજ કા કીટ લગણાસી અનાજ કી ગુણવત્તા ને પૌષ્ટિકતા કમ હોઈ જાય જ. કભી કભી બહેનોન હમ દેખાય કે એના ભંડારિત અનાજ કો ઉપયોગ અમારા કિસાન ભાઈ બહેન બીજાઈમાં ભી કરે છે. તો ઓકા લેણા ભી આશા અનાજ કી ગુણવત્તા બનાવી રાખણું બહુ જ જરૂરી હોય છે. કોઠીનામાં અનાજ ભંડારિત કરનાસી પહેલાં કોઠીના કા અચ્છી તરહ ધૂપ દેખાવા નુનકા અચ્છી તરહ સાફ કરીને ને ફેરોમાં અનાજ ભરા. ભંડારણ કરેણ પુરાણા બોરાનામાં અગર હમ ભરી રહ્યા છે તો બોરાના કા પહેલા ઉબળતા પાણીમાં 10 થી 15 મિનિટ તક ડાલ દેવા. ઓકા બાદ એક ઘા ધૂપમાં અચ્છી તરહ સુખાડા ને ફરી અનાજ કા લેણા ઇનકો ઉપયોગ કરા. એના જ પ્રકાર સે બહેનોન, મસાલા નખા ભી હવાબંધ ડિબ્બાનામાં રાખા ન. જો રોજ રસોઈમાં હમ ઉપયોગ કરાં મસાલા ઉનકા લેણા અલગ ડિબ્બો રાખા ન. જો આ મસાલા હમને ભંડારિત કર્યા જ ઉનકા અલગ ડિબ્બામાં રખા. એના પ્રકારથી હમ કુછ બાતનો કો ધ્યાન રાખાંગા.

ભાઈ બહેનોની, અભી અમને આનંદ લ્યો એના એડ્સ લોકગીત કો જે ગાયો તો ધર્મેન્દ્ર સરમંડલ અરુ સાથીનો. ભાઈ બહેનોની, જસો કીના લોકગીતમાં બતાયો કે હમક યી બીમારી સી સાવધાન રહેણા કી જરૂરત છે. ભાઈ બહેનોની, જબ ભી દુનિયામાં કોઈ બીમારી આવજ તો હમારું ચિકિત્સા વિજ્ઞાન ઓકાસી લડન કલેણ દુઈ પ્રકાર સી તૈયાર રહે છે. પહેલો દવાઈ અરુ દૂસરો છે વેક્સિન યા ટીકો. ભાઈ બહેનોની, ચિકિત્સા વિજ્ઞાન એડ્સ કા ઇલાજ કા લેણ બહુત અસરકારક દવાઈ તો બનાયેલ છે, પણ અભી તક હમારા પાસ એના વાયરસ ક હમેશા કા લેણ રોકણ વાળો કોઈ ટીકો યા વેક્સિન નહીં બનેલાઈ. એની કમી ક પૂરો કરન દુનિયાભર કા વૈજ્ઞાનિક નકી કોશિશ ક સમ્માન દેણ અરુ આમ જનતા ક જાગૃત કરના કલેણ હર સાલ 18 મે ક વિશ્વ એડ્સ વેક્સિન દિવસ મનાયો જાય. ભાઈ બહેનોની, 1980 કા દશકમાં આપણી પહેચાણ કા બાદ સી એની બીમારી સી દુનિયાભર કા કરોડો લોક પ્રભાવિત હોઈ ચૂક્યા છે. એચઆઈવી વાયરસ શરીર કી પ્રતિરક્ષા પ્રણાલી વિશેષ રૂપ સી CD4 કોશિકા પર હમલો કરે છે, જો કે હમારા શરીર ક સંક્રમણ સી લડનામાં મદદ કરે છે. યદી એ કોઈ ઇલાજ નહીં કયો જાય તો યી એડ્સ રોગ કો રૂપ લઈ લે છે, જહાં શરીર કી પ્રાકૃતિક રક્ષા પ્રણાલી પૂરી તરહ સી નષ્ટ હોઈ જાય છે. હાલાકી અવ એન્ટી રેટ્રોવાયરલ થેરેપી યાની કી ART કા કારણ એચઆઈવી રોગ કો એક સીમા તક પ્રબંધન હોઈ ગયો છે.